પણિહારી રા આ કાર્યક્રમ હુણવા વાળી મારી સગડી સખીઓને આપ રહી આ રેડિયો સખી સુશીલારૂ ઘણો ઘણો રામ રામ સા. સખીઓ આપા આપને ઇન પસંદા કાર્યક્રમને માઈને આપ સગલી મહેતા બેનરો સ્વાગત કરાહા ને રોજી ભાતી આજે બી મેં આપ સવારે વાસે નવી નવી જાણકારી રો ખજાનો મેં લેન આયા હા મારી બહેનો આપા રોજ ઇન ટાઈમ માતે હિ મિલા હા ને ઘણી હારી વાતા બી કરાહા ઇન્દ્રે સાથે હિ બહેનો આપા સગલા રે દનપરી થકાન ઉતારના રે વાસ્તે ને મનોરંજન રે વાસ્તે રાજસ્થાની ગીત સંગીત બી હુણાવોલા ને સાથે હિ હુણાવોલા આવશ્યક સંદેશ તો સખીઓ મારી ગાવારી સગડી લુગાયો મારી બહેનો આજે આપા આપારે ઇન પસંદા કાર્યક્રમ રે માઈને આજે ચર્ચા કરોલા કે ગ્રામીણ મહિલાઓ રે વાસ્તે ડિજિટલ સાક્ષરતા રે બારમાય તો સખીઓ આપા સગલા હિ જાણો હો કે ગ્રામીણ મહિલાઓ રે વાસ્તે ડિજિટલ સાક્ષરતા આજ રે વખત રી અનિવાર્ય આવશ્યકતા હા ને સખીઓ યા ન કેવલ વિનાય દુનિયા સુ જોડે હા બલ્કિ આર્થિક ને સામાજિક રૂપ સુ સશક્ત બી બનાવે હા સખીઓ અભે આપા હોશ રી અવેલા કે ડિજિટલ સાક્ષરતા ક્યો જરૂરી હા તો સખીઓ

અને બતા દેવોલા કે ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાએ અક્ષર સૂચનારે અભાવમાં પીછડી જાવેલા ને ડિજિટલ સાક્ષર હોવણરો અર્થ કેવલ સ્માર્ટફોન ચલાનો હિ કોની બલ્કી સૂચનાઓનો સહી સુ ઉપયોગ કરનો હા જીગણ કી સખીઓ બેટી બચાવો બેટી પઢાઓ ઉજ્જવલા યોજનાને મનરેગા જેડી યોજનાઓની જાણકારીને આવેદન અભે ઓનલાઈન ઉપલબ્ધ હા ને સખીઓ ઘર બેઠા પૈસા ટ્રાન્સફર કરના બેલેન્સ ચેક કરનું ને સરકારી સબસિડી પ્રાપ્ત કરની ને સખીએ ઓનલાઈન ક્લાસ રે જરીએ હીકને ને ઈ સંજીવની જેડા એપ શું ડોક્ટરો શું સલાહ લેવણી સખીઓ ડિજિટલ સાક્ષરતાની શરૂઆત ઇન બુનિયાદી કૌશલો શું કરી જા શકેલા જીકન સ્માર્ટફોનનો ઉપયોગ સખીઓ ટચ સ્ક્રીન ચલાણો એપ ઇન્સ્ટોલ કરનો ને ઇન્ટરનેટ ઓન ઓફ કરનો ને સંચાર જીકન વોટ્સઓપ માથે મેસેજ ભેજનો યા વોઇસ નોટને વિડીયો કોલ કરનો ઇનરે સાથે હિ યુટ્યુબ માથે ખેતી સિલાઈ ખાણો પકાણો યા નવા હુનર હીકને વાસ્તે વિડીયો સર્ચ કરનો ભી આવણો ચઈ છે ની સબસું મોટી વાત સખીઓ સુરક્ષા ઓટીપી ઓટીપી કિનીને કોની દેવણો ને અંજાના કિની લિંક માથે ક્લિક કોની કરવાની હમજ બી વેણી જઈ છે ઇન્દ્ર વાદે સખીઓ આર્થિક સશક્તિકરણરા અવસર ઇન્દ્રમય સખીઓ ડિજિટલ સાક્ષરતા ગ્રામીણ મહિલાઓરે વાસ્તે કમાઈરા નવા રાસ્તા ખોલે હા જીકણ સ્વયં સહાયતા સમૂહ દ્વારા બનાવ્યોડા ઉત્પાદ જીકણ આચાર હસ્તશિલ્પ ને સોશિયલ મીડિયા અમેઝન ફ્લિપકાર્ટ માથે બેચનો ડિજિટલ સખી પેમેન્ટ સખી સખીઓ ગાવામાં હિ બેન્કિંગ સેવાએ પ્રદાન કરનો ને બીજી મહિલાઓને ડિજિટલ લેનદેન હિકાણો ઇન્દ્રિય સાથે હિ સખીઓ કોમન સર્વિસ સેન્ટર કમ્પ્યુટર ચલાને ઓનલાઈન ફોર્મ ભરવારો કેન્દ્ર ખોલનો ને સખીઓ ગ્રામીણ મહિલાઓરે વાસે ડિજિટલ સાક્ષરતામાં કતરીહારી સરકારીને નીજી પહેલ જીકન ભારત સરકારું કતરી સંસ્થાએ ઇન દિશાઓ કોમ કરી હા સખીઓ પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન સખીઓ ગ્રામીણ ક્ષેત્રોમાં 6 કરોડ મિનખોને ડિજિટલ રૂપસો સાક્ષર બનાણેરો લક્ષ્ય રાખ્યો હા ઇન્ટરનેટ સાથેરી પહેલ સખીઓ ગ્રામીણ મહિલાઓને ઇન્ટરનેટનો ઉપયોગ ખીકાણેરે વાસે પ્રશિક્ષિત કરનો ને ઇન્દ્રિય અલાવા સખીઓ ડીજી સખી ઇન્દ્રિયમાં સખીઓ સ્વયં સહાયતા સમૂહની મહિલાઓરે વિત્તીય તકનીક ખીકાણેરો કાર્યક્રમ હા ને ઇન્દ્રિયમાં ચુનૌતી અને સમાધાન બી હોવેલા જીકન કી સખીઓ ગ્રામીણ ક્ષેત્રમાં ઇન્ટરનેટની સમસ્યા ભાષારી બાધા ને સામાજિક હોજ અબાર બી મોટી ચુનૌતી હા ને ઇન્દ્રો સમાધાન સરળ ક્ષેત્રીય ભાષાઓમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાણે સામુદાયિક શિક્ષા કેન્દ્રોની માધ્યમો કર્યો જા રહ્યો હે સખીઓ સબસું મોટી વાત જદ એક ગ્રામીણ મહિલા ડિજિટલ રૂપસું સાક્ષર હોવેલા તો વા ન કેવલ આપારે જીવનને સુધારે હા બલ્કી સગડા પરિવારને વાસ્તે પ્રગતિ રોપી દ્વાર બી ખોલે હા તો સખીઓ આપણી ચર્ચા તો આગે યુ હિ જારી રાખોલા અને આપણી ચર્ચારે વચરેમાં આપારી સગડી માતા બહેનોરે ધનભરી થકાન ઉતારનારે વાસ્તે આપા હુણાવલા રાજસ્થાની ગીતને ઉણસો પહેલાં હુણોલા આવશ્યક સંદેશ

તો સખીઓ આપાય હુણ્યો ઓબડ્યાસુ રાજસ્થાની ગીતને ગીતરે પાછે આપા સગડી માતા બહેનરો ફીરસું સ્વાગત કરાહા ને સખીઓ અભે આપા આપણે પસંદા કાર્યક્રમ રે મયને વાતા કરોલા હસ્તશિલ્પને ઘરેલી ઉત્પાસુ કમાઈ કી કર કરો તો સખીઓ આપા સગડા હી જાણો હો કે હસ્તશિલ્પને ઘરેલું ઉત્પાદરે માધ્યમો કમાઈ કરનું ન કેવલ આર્થિક રૂપસો લાભકારી હા બલ્કી યા આપારી રચનાત્મકતા રો બી એક પહેચોન દેવેલા સખીઓ ભારતમાં ગ્રામીણ ને અર્થ શહેરી ક્ષેત્રમાં રેવાવારી મહિલાઓને યુવાઓ રે વાસ્તે યા સ્વરોજગાર રો એક બહેતરીન જરિયો હા પહેલો હૈ લોકપ્રિય ઉત્પાદ જિંદ્રમાં ઘણી માંગ હા જીકણ સજાવટી હોમોન સખીઓ મેક્રોમ વાલા હેંગિંગ હાથસુ બન્યોડા પેન્ટિંગ માટીરા ને સજાવટી બર્તન આદિ કપડાને કઢાઈ સખીઓ કઢાઈવાળા કુશન કવર હાથસુ બન્યોડા સ્વેટર યા પસે પારંપરિક સિલાઈ કઢાઈ રો કોમ ને જૂટરા થેલા હસ્તશિલ્પ સાબુન મોમબત્તી ને અગરબત્તી ખાદ્ય ઉત્પાદ સખીઓ ઘરરા બન્યોડા અચાર પાપડ મસાલા ને મોટો અનાજસુ બન્યોડો સ્વાસ્થ્યવર્ધક નાસ્તો દૂજો હૈ બિક્રી ને માર્કેટિંગ રો તરીકો સખીઓ આજ જે વખતમાં ઉત્પાદ બનાવો જેટલું જરૂરી હા ઉનસુ સહી ગ્રાહકો તક પહોંચાણો ઉતો હિ મહત્વપૂર્ણ હા સખીઓ યદી આપા ગ્રામીણ ક્ષેત્રમાં હા તો SHG શું જુડો સબસુ ફાચો હા ઇનસુ ન કેવલ સરકારી અનુદાન મળે હૈ બલ્કી ઉત્પાદોરી માર્કેટિંગ રે વાસ્તે પ્લેટફોર્મ બી મળે હૈ ને સાથે હિ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માથે આપારે ઉત્પાદોરી ફોટો ને વિડીયો ડાલો ને યા સખીઓ સીધો ગ્રાહકો તક પહોંચે ને સબસુ સચ્ચો તરીકો તો ઇનો આપા અમેઝિંગ ક્લિપ આર્ટ યા ઈ શિલ્પ જેડા પોર્ટલ માથે આપણું પંજીકરણ કર શકો હો સ્થાનીય હાટ ને મેલા સખીઓ વખત વખત માથે લાગવાવાળા જિલ્લા સ્તરીય મેલા ને સરસ મેલોમાં હિસ્સો લેવણો ચઈજે ને ત્રીજો હે સખીઓ સરકારી યોજનાએ ને સહાયતા સખીઓ ભારત સરકારને વિભિન્ન રાજ્ય સરકારે હસ્તશિલ્પને બઢાવો દેવનારે વાસ્તે કઈ યોજના ચલારી હૈ જેનરે PM વિશ્વકર્મા યોજના સખીઓ યા યોજના પારંપરિક કારીગરોને ટ્રેનિંગ ટૂલ્સ કીટને કમ વ્યાજ માથે ઋણ પ્રદાન કરે હૈ પછે સખીઓ મુદ્રા યોજના સખીઓ આપણું નેનો વ્યવસાય ચાલુ કરવાને વાસ્તે આપા બેંક સુ વગેર ગારંટીને ઋણ લઈ શકો હો પ્રશિક્ષણ સખીઓ ખાદીને ગ્રામોદ્યોગ આયોગ સમય સમય માથે મુફ્ત ને કમ શુલ્ક માથે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ બી દેવે હૈ સખીઓ ધ્યાન રાખો ગુણવત્તા રો ઉત્પાદરી ફિનિશિંગ ને પેકેજિંગ જેટલો આકર્ષક હોવેલા ગ્રાહક ઉતો હિ ઘણો આકર્ષિત હોવેલા સખીઓ આપારે સમય સામગ્રીની લાગતને બજારી કિંમતોને ધ્યાનમાં રાખને સહી દામ તય કરનો ને ગ્રાહકોની પસંદ ના પસંદને સમજને આપારે ઉત્પાદોમાં સુધાર કરતા રહેણો જોઈએ સખીઓ યદી આપા શરૂઆત કરી રહ્યા હો તો પહેલો કિની એક ઉત્પાદ

નેનો સ્તર માટે શરૂ કરનું ને ધીરે ધીરે આભારે કોમને બઢાનું. સખ્યો ધ્યાન રાખો કે હાચી ક્વોલિટી કેવલ હાથસો બનેવડા ઉત્પાદથી બજારમાં આવે હા. એન વાસ્તે મિનક પૂરી તરિયા ભરોસો કરને વિનાય ખરીદ શકે હે. આમતોર માટે હસ્તશિલ્પ અદ્વિત્ય હોવે હા. કયા કી રચનાત્મકતા એન વ્યવસાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે. સખ્યો વિશિષ્ટતા કારણે કારણું ડિઝાઇનને શિલ્પ વાસ્તવમાં દુનિયાભરમાં કતરાહારા ખરીદદારોને વિસ્મિત કરેલા. સખ્યો વ્યવસાય પૂરી તરિયાસુ વ્યક્તિગત કૌશલને સાધારણ કચ્ચા માલ માથે નિર્ભર કરે હે. એન વાસ્તે મોટો ઉદ્યોગ યા પસે બરબાદ કરવાવાળી મશીનરી આવશ્યકતા કોની હા. સખ્યો ધાને બતા દેવોલા કે હસ્તશિલ્પ દુનિયાભરમાં લોકપ્રિય હા. ભારતમાં રાજસ્થાનમાં એક કતરા નેના પેમાનારા કુટીર ઉદ્યોગ ગુણવત્તાપૂર્ણ હસ્તશિલ્પ ડિઝાઇન ઉત્પાદ બનાણે માટે સામિલ હા. જ્યાં ન કેવલ ઉનરે પરિવારોને વાસ્તે આય અર્જિત કરેલા બલ્કિ વિદેશોમાં નિર્યાત કરની આર્થિક વિકાસને બી મજબૂત કરેલા. સખિયોગ લઘુ ઉદ્યોગ યા કુટીર ઉદ્યોગ શું નિર્મિત ઉત્પાદોને વ્યાપાર મેલોને પ્રદર્શનીઓની મદદ શું આ સોની શું વિપણન કર્યો જા શકેલા. જ્યાં દુનિયામાં અદ્વિતીય પ્રતિભાઓનું પ્રદર્શન કરે રહે. સખ્યો અદ્વિતીય ઉત્પાદો યા સજાવટી દસ્તકારી વસ્તુઓને વેચવા શું કિની દેશરી નિર્યાત દર બઢ શકે હે. એન વાસ્તે યા આર્થિક વિકાસને બઢાવો દેવેલા. સખ્યો આર્થિક વૃદ્ધિ રોજગાર સર્જન ને ઉપયોગી ઉત્પાદોમાં સ્થાનિક કચ્ચા માલ રે ઉચિત પરિવર્તન શું બી પ્રાપ્ત કરી જા શકેલા. તો સખીઓ આપની ચર્ચા તો આ કે યું હી જારી રાખોલા ને આપની ચર્ચા રે વચરે માય આપણી સગળી માતા બહેનો રે દનભરી થકાન ઉતારના રે વાસ્તે આપા હુણાવોલા રાજસ્થાની ગીત. તો સખીઓ આવો આપા હુણો યો રાજસ્થાની ગીત.

તો સખીઓ આપાય હુણ્યો ઓ પડિયાસુ રાજસ્થાની ગીત ને ગીત રે પાછે આપા સગળી માતા બહેનો ફેરસું સ્વાગત કરહા ને સખીઓ અભી આપા આપણે ઇન પસંદા કાર્યક્રમ રે માહિને અભી જાણકારી દેવલા કે ગરમીમાં રસદાર ફલોરો સેવન કરનારે બારામાં તો સખીઓ આપા સગડાને દ્યોની હા કે અભાર ગરમીનો મોસમ આવ્યો હા અને એડા મોસમો આપારે શરીરને હાઇડ્રેટ ને ઉર્જાવાન બનાવીને રાખવારે વાસ્તે રસદાર ફલ સબસુ હાચો વિકલ્પ હા ને ઇન્દ્રિયમય સખીઓ પોણીની માત્રા ઘણી હોવેલા ને યા વિટામિન મિનરલ ને એન્ટીઓક્સિડન્ટસુ ભરપૂર હોવેલા જીકણ કે સખીઓ તરબૂજ સખીઓ તરબૂજમાં લગભગ 92% પોણી હોવેલા ને યા ન કેવલ પ્યાસ બુજાવેલા બલ્કી ઇન્દ્રિયમય મોજુદા લાઇકોપીન ત્વચાને સૂરજી

કીડનું શું બી હોવણવાળા નુકસાન શું બચાવેલા ને દૂજો ફલે ખરબૂજો. સખીઓ, ખરબૂજામાં એ પોણી રે સાથે સાથે વિટામિન એ ને વિટામિન સીની ભરપૂર માત્રા હોવેલા ને યા આંખોરી વાસી ઘણી ફાયદેમંદ હા. શરીરને બી ઠંડક મળે હે ને ત્રીજો હા સખીઓ સંતરો ને મોસમી ફલ. સખીઓ, ખટ્ટા ને રસદાર ફલ વિટામિન રો સી ને ભરપૂર ભંડાર હોવેરા ને યા ન કેવલ શરીરમાંય પોણીની કમીને પૂરો કરેલા બલકી ગરમીમાંય હોવણવારી થકાનને બી અલગી કરનેરો ને રોગ પ્રતિરોધક ક્ષમતા બી બઢાવે હે. ઇન્દ્રવાદે સખીઓ અંગુર. સખીઓ, અંગુરમાંય પોટેશિયમ ને ફાઇબર હોવેલા ને યા ગરમીની દિનોમાંય કાલે યા હરા અંગુરો સેવન શરીરને તુરંત ગ્લુકોઝ ને એનર્જી પ્રદાન કરે હે. ઇન્દ્રવાદે સખીઓ અનાનસ. અનાનસમાંય બ્રોમેલન નામક એન્ઝાઇમ હોવેલા જ્યાં પાચનમાંય મદદ કરે હે ને ગરમીમાંય અક્સર પાચન સંબંધી સમસ્યા હોવેલા જીંદ્રમાંય સખીઓ યા ફલ ઘણો હિ લાભકારી હા. ઇન્દ્રવાદે સખીઓ આમ. સખીઓ, આપા સગલા હિ જાણો હા કે ફલોરો રાજા આમ ન કેવલ સ્વાદિષ્ટ હા બલકી ગરમીઓરો સબસો ખાસ ફલ હા. હાલાકી ઇન્દ્રી તાસીર ગરમ હોવેલા પણ સખીઓ ઈસુ પોણીમે દો તીન ઘંટા ભીગોને ખાવાશું યા આમ પનારે રૂપમાંય લેવણાશું યા લૂ સે બી બચાવેલા. તો સખિયા, આપા વાતા તબે ઓર ઘણી કરવા ચાહો પણ કાંઈ કરા, અભી જાવારો ટેમ વી ગયા હા ને ઘડી ટીકટી કરતી સુયા કહેવે હે કે અભી ટેમ વી ગયો હે આપ સબસુ વિદા લેવણે રહો. તો સખીઓ, અભી આપ દો ઇજાજત આપરી રેડિયો સખી સુશીલારો ઘણો ઘણો રામ રામ સા. શ્રોતા, હવે આપ સંડેથી પનિહારી કાર્યક્રમ એફએમ બેન્ડ 103.5 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી કા યે માઉન્ટ આબુ કેન્દ્ર હૈ. સંધ્યા કે 6 બજને કો હૈ. લીજીએ જુડતે હૈ દિલ્હી કેન્દ્ર સે ઓર સુનતે હૈ હિન્દી મેં સમાચાર.

ગ્રામ ભારતીના આ કાર્યક્રમ હુણવાવાળા સગળા કિસાન ભાઈઓની ને મારી કિસાન મહિલા બહેનોની આપરી આ રેડિયો સખી મંજુ પરમારો ઘણો ઘણો રામ રામ સા. આપણા પસંદીદા કાર્યક્રમને મહિને કિસાન ભાઈઓ સબસુ પહેલા આપ સબરો સ્વાગત કરા હા ને રોજરી ભાતી આજે ભી મેં આપરે સામને આયા હા નેન્ડે સાથે સાથે આપરે વાસ્તે નવી નવી જાણકારીનો ખજાનો ખેતીબાડી સુ જોડ્યો લેન હાજીર હોવા હા. તો કિસાન ભાઈઓ આજે ભી મેં આપણે વાસ્તે નવી નવી જાણકારીનો ખજાનો ખેતીબાડી સુ જોડ્યો લેન હાજીર વ્યા હા. કિસાન ભાઈઓ આપા રોજ ઇન ટાઈમ આતે હી મિલા હા ને રોજ ઘણી હારી વાતા ભી કરા હા. તો કિસાન ભાઈઓ આજે ભી આપા આપણી કાર્યક્રમ પસંદીદા કાર્યક્રમ રે મહિને ઘણી હારી વાતા ભી કરાલા ને આપણી વાતા રે મહિને કિસાનારી વાતા કરાલા એણમાં આજ અપા વાતા કરવા વાલા હા. પહેલી વાત બીજો ઉપચાર રો દેશી તરીકા રે બારામાં એન્ડે સાથે સાથે દૂજી વાત કરવા વાલા હા ફલદાર બગીચોરી ઉચિત દેખભાલ રે બારામાં એન્ડે સાથે સાથે કિસાન ભાઈઓ આપ સબરી ધનભરી થકાન ઉતારનારી વાસ્તે આપ સબરી મનોરંજન રે વાસ્તે આપ સભાની ગીત સંગીત બી હુણાવોલા. તો કિસાન ભાઈઓ આપા આપણી કાર્યક્રમની શરૂઆત કરાલા કિસાનારી વાતા શું એણમાં આજ આપા વાતા કરા પહેલી વાત બીજો ઉપચાર રો દેશી તરીકા રે બારામાં. તો કિસાન ભાઈઓ બીજો ઉપચાર રા દેશી ને પ્રાકૃતિક તરીકા ફસલોની બીમારીઓ સુ બચાવણા અંકુરન પ્રતિશત બળાવણા ને માટીની ઉર્વરતા બનાવીને રાખનારે વાસ્તે ઘણો પ્રભાવી ને સસ્તો હોવે હે. બીજો ઉપચાર રી દેશી વિધિઓની વાત કરો તો કિસાન ભાઈઓ અણમાં પહેલી વિધિ આવે બીજામૃત. સબસુ બહેતરીન દેશી તરીકો હૈ બીજામૃત. ગાયરા ઉત્પાદો સુ બનિયોડો એક પ્રમુખ મિશ્રણ હૈ જો માનિયો જાવે હૈ જો બીજોની ફફૂંદ ને માટી જનિત રોગો સુ બચાવે હૈ. એની બનાવનાર વાસ્તે સામગ્રીની જરૂરત હોવે હૈ તો એમાં સામગ્રી આપા લેવો 5 કિલોગ્રામ ગાયરો ગોબર 5 લિટર ગૌમૂત્ર 1 લિટર ગાયરો દૂધ 50 ગ્રામ ચૂના યા પછી કલીને 100 લિટર પાણી ને 1 એકરના બીજ રે વાસ્તે આપા એની સામગ્રીનો ઉપયોગ કરા. બીજામૃત કરવા વાસ્તે વિધિની વાત કરું તો કિસાન ભાઈઓ ગોબરની પાણી રે માય ઘોલેન રાતભર રાખા. અગલી સુબહ દિનમાં એની છાન લેવા પછી એણમાં ગૌમૂત્ર હૈ દૂધ ને ચના મિલાવીને મિશ્રણ હૈ જો તૈયાર કર સકા. એનો ઉપયોગની વાત કરો તો કિસાન ભાઈઓ એણ મિશ્રણ રે માયને બીજોની 15-20 મિનિટ રે વાસ્તે ડૂબેવીને રાખો લેપન કરા ને પછી છાયામાં સુખાવીને બુવાઈ કર સકા. દૂજો ઉપાય હૈ હલ્દીની રાખ. કિસાન ભાઈઓ હલ્દીની રાખ એક પુરાણી ને પારંપરિક વિધિ હૈ જો માણી જાવે હૈ જો બીજોની કવક સુ બચાવે હૈ. એને બનાવનારે વાસ્તે વિધિની વાત કરો તો કિસાન ભાઈઓ બીજોની થોડી માત્રામાં પાણી સુ હલકો ગીલો કર લેવા પછી ઉંડે માયને હલ્દી પાવડર ને સૂખી રાખ લકડી યા પછી ગોબરરી પિંડે માયને મિલાવીને બઢિયા તરીકા સુ હિલાવા જીનસુ બીજરે માથે એક પરત ચડ જાવે. ઇન તરહ સુ હલ્દીને રાખ સુ આપા

કિસાન ભાઈઓ, આપાય હુણ્યું રાજસ્થાની ગીત. ઇન ગીતની હુણીને મારો હિવડો તો ઘણી આનંદ સુભર્યો. ને કિસાન ભાઈઓ, ઇન ગીત રે સાથે હી આપણી સ્ટુડિયોરી ઘડી ટીક ટીક કરતી કહેવે હે કે અબ ટેમ વેગો આપા સબસુ વિદા લેવને રો. રોજ રી ભાતી કાલે આપણે ફિર સુ મિલોલા એની ટેમ રે માથે. ને આપણે વાસ્તી નવી નવી જાણકારી રો ખજાનો ખેતીબાડી સુ જુડ્યો રો લેન હાજીર હોવાલા. તો કાલે તક રે વાસ્તે આપણી આ રેડિયો સખી મંજુ પરમાની દીજો આજ્ઞા. ને આપ સવાની મારો ઘણો ઘણો રામ રામ સા.